સૌ કડમૂલ નાય બચો કે પાયા શિખા કંચણ ગુરુ બ્રહ્મ થયા ઓહમુ આ ચાળ પે આવે ત ગા ગયા મહેલા પહેલા લખ ચોરિયા લખ જારિયા લખ કુરિયા